નમસ્કાર શ્રોતા, હું છમિતા ને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની

તારીખની વાત કરીએ, આજે છે 19મી મે, અને સ્ટુડિયોની ગલિયાળમાં ભાઈ 10:01 થઈ ગઈ છે. ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. કહીએ ને કે ભાઈ સત્યની શોધ એ બહારની દુનિયામાં નહીં, પોતાના અંતરમાં ઉતરવાથી શરૂ થાય છે ને. જે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ને, તેને સમય તો અજમાવે જ છે, પણ અંતે જીત તેની જ થાય છે. એટલે કહેવાય છે ને, જે સત્યના માર્ગ પર ચાલે છે ને, એને ટાઈમ તો અજમાવે છે, પણ લાસ્ટમાં એની જીત પણ થાય છે. એની સાથે એક સુંદર મજાનો આપણે એક વજન લઈ લઈએ. બોમિક્સાના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગેલેરીમાં 10:08 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ સુંદર મજાના ગીતોની સાથે, મધુર ગીતોની સાથે. એવું જ સુંદર મજાના આગલું ગીત લેવામાં આવ્યું છે જોની એન્જિનિયરિંગ એલ્બમમાંથી 2020 નું ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં તમે તમારી ઇમેજ ગમે તેટલી સારી બનાવવાનો પ્રયાસ કરો છો પણ કહેવાય છે ને પરંતુ તેની ક્વોલિટી સામેવાળા વ્યક્તિના મનની ક્લિયરિટી પર જ નિર્ભર કરે છે એટલે કહેવાય નહીં કે ભાઈ જીવનમાં તમે તમારી ગમે તેટલી સારી ઇમેજ બનાવવાની કોશિશ કરો પરંતુ કહેવાય નહીં કે ભાઈ તેની ક્વોલિટી સામેવાળા વ્યક્તિના ક્લિયરિટી પર જ તમને નિર્ભર રહે છે કે શું વિચારી રહ્યા છે તમારા માટે. તમે કેટલી પણ સારું બનવાનો પ્રયત્ન કરો પણ એ તો સામેવાળા વ્યક્તિના ઉપર જ ડિપેન્ડ રહે છે કે કેવી છે તમારી ક્વોલિટી અને ક્લિયરિટી. એની સાથે આપણે સુંદરમાં જોને ગુજરાતી ગીત લઈ લ્યા. આગળ ગુજરાતી મેસેપમાંથી લેવામાં આવેલું અર્પણ મહિનાના અવાજમાં ઓન યોર વે.

હું મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલણમાં 10:24 થઈ ગઈ છે. કહેવાય છે ને કે ભાઈ જે દોસ્ત આપણા દુઃખમાં હસાવે છે અને ભૂલ થાય ત્યારે આપણને સાચો રસ્તો બતાવે છે ને એ જ જીવનનો સાચો ખજાનો છે. એટલે કહેવાય છે ને આપણા લાઈફમાં ફ્રેન્ડ તો હોય છે પણ સાચો મિત્ર આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણા પર દુઃખ આવે છે ત્યારે આપણી સાથે આપણો મિત્ર છે કે નથી. અને જ્યારે આપણે ખોટા રસ્તા પર ચાલી રહ્યા હોય છે ને ત્યારે આપણને સાચો રસ્તો બતાવનાર મિત્ર હોય છે ને. એની સાથે આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

મધુર ગુજરાતી ગીતો ચાલી રહ્યા છે તો કહેવાય છે ને કે ભાઈ સંબંધ તોડવા માટે મોટી ભૂલની જરૂર નથી પડતી, ક્યારેક વાત કરવાની અછત જ લોકોને ધીમે ધીમે દૂર કરી દે છે ને બસ. કારણ કે જ્યાં વાતો બંધ થાય છે ને ત્યાં સંબંધ પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. તો આપણે કહીએ તો કહી ભાઈ સંબંધ તોડવા માટે મોટી ભૂલની જરૂર નથી પડતી, પણ જ્યારે સંબંધમાં જ્યારે ક્યારેક વાત કરવાની અછતના કારણે જ સંબંધ ધીરે ધીરે ધીરે ધીરે ઓછો થવા લાગે છે કે ભાઈ ખતમ થવા લાગે છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે જોલી રાઠોડના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી મેશઅપનું ગીત છે 2020નું. અને આજે મેં તમારા માટે થોડા ગુજરાતી મેશઅપ ગીતો લઈને આવ્યા છે. સુંદર મજાનું ગીત લઈ લઈએ તમારા માટે.

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.